નવદુર્ગા દુર્ગા શક્તિની આરાધનાનો આજે બીજો દિવસ. અને એ નવદુર્ગામાં બીજા જે દુર્ગા એ બ્રહ્મચારીણી કહેવાય છે. એમનું ધ્યાન આ પ્રકારે છે.